0: आपका और वागड रेडियो का बहुत बहुत धन्यवाद।
1: ભાઈન બોનો જેમ કે હવે આપણે વેસમી મનીષજી જોડે તક હતા ને એણે આપણને ઘણા કની વાતે બતાડી હે કે ગ્રામ સ્તર માતે હડતે આપણને ટીકાકરણને વધાવવું આવવું હોગા ને એન થકી હું ફાયદા થઈ શકે તો આશા કરા હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું તો સૂટા તો પડા પણ સાથે પહેલા હાંભરી લાઈક ઓર ગીતને મળે પડા સૂટા।

નો અણસગી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થી પરસુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આપી શકો અમારા અણ પત્તા માટે. અમારું પત્તું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણ ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ની હાથે તારું દી. રામ રામ. રામ રામ.

0: ભાઈ ને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હો ભાઈ, અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હોવે
0: આજે નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
2: મારું નામ ગિલ્લી હે ને હું મુન્ની ની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે ને પાણી ની તર લાગી રહી હે, તો હું દોડી ને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્ની ને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માં નું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્ની ને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: સેહત નો રાજ હું હે બોન અસલ આદત ને સહી ખુરાક હે બોન જિંદગી પર બાત ની શરૂઆત પાણી થકી કરવી થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવન ફલ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવું જંક ફૂડ થકી દૂર રહ નીંદર પૂરી લ ને ખુશ રહ હોવે સેહત હે અસલી ધન આપરૂ આ જીવન નો સહારો હૈ આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા હોવે સ્વસ્થ રહો ખુશ રહો કેમકે આજ હૈ સેહત નું અસલી રાજ વાગર રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
1: એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લિયે અપના સબ કુછ દે દેતી હૈ ક્યા ઉસે અપને હી ઘર મે અપને નામ કી જમીન નહીં મિલની ચાહિયે એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ क्या उसे वाकई उतना हक मिलता है जितना उसके भाई को
2: भूमि अधिकार सिर्फ दस्तावेज नहीं यह सुरक्षा है सम्मान है और महिला की उस पहचान का प्रमाण जिसे अक्सर हम नजरअंदाज कर देते हैं
1: आइए आज हम बदलाव की शुरुआत करें महिलाओं को दे उनका हक जमीन पर भी जिंदगी में भी महिलाओं के भूमि अधिकार क्योंकि बराबरी का वादा पूरा भी होना चाहिए वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित
0: जागृति बूंद आपने कार्य सोचू है अगर आप बूंदे रुकी जाएगा तो हूँ था है?
3: नाना अंजलि बूंद हूँ था का
0: अरे जागृति बूंद आपड़ी जे नदिया है ये हुकी जाएगा खेतर बंजर थे ही जाएगा ने आपड़ो जीवन जे है ये भी रुकी जागा
3: ओ अंजलि बूंद એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હૈ પાણી થકી આપણું જીવન હૈ
0: હોવે જાગૃતિ બૂંદ હર બૂંદ મે આપણું જીવન હૈ ને આજ ધરતી માતા નું સંબલ હૈ
3: હોવે અંજલિ બૂંદ આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો નહીં રાખવું બારિશ ને પાણી નું સંગ્રહ કરવું આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા
0: હોવે હોવે જાગૃતિ બૂંદ આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ હર બૂંદ નું મોલ આપણે જાણો
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે ને પાણીની તર લાગી રહી હૈ. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: ભાઈને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હોય કે જૈયા પેડની છાવમાં આપણે રહો, યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હા રહો, એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડને રહેંગા તો આપણે હરતે જીવંગા, પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

અમારે આજે કાર્યક્રમ ખેતીવાડીને, જેમ કે ભાઈ બહેનો અમે અમારા ડેમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. તો ભાઈ બહેનો આજે અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હૈ ગાંવ વિસ્તાર માટે પશુધન સ્વાસ્થ્યની ટીકાકરણની હું આવશ્યકતા હૈ, આનું હું ઉદ્દેશ્ય હૈ, ને આ તકી હું લાભ થઈ શકે. તો ભાઈ બહેનો અણ વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કાની વાતે થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હમરાવી દા ગીત મોરે કરા આપણી વાતે. તો ભાઈ બહેનો આપ હમરતે રહેશું આપણું.

0: માઇન બુનુ ગીત નો આયશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સપનું ઘણીમાન સ્વાગત કર હ અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈ બુનુ ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હ ગાંવ વિસ્તાર માટે પશુધન સ્વાસ્થ્ય એ ટીકાકરણની હું આવશ્યકતા હે આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી મનીષજી તો સૌથી પહેલા આપણે હમરી લણાની વાત મોરે કરા આપણી વાત સર નમસ્કાર
1: નમસ્તે અંજલિ જી
0: સર આપકા બહુત બહુત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહુત બહુત ધન્યવાદ
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે વાતચીત કા વિષય હૈ કી ગાંવ સ્તર પર પશુધન સ્વાસ્થ્ય ઓર ટીકાકરણ કી આવશ્યકતા ક્યું હૈ ઓર ઇસકા ક્યા મહત્વ હૈ
1: જી બિલકુલ અગર હમ હમારે ક્ષેત્ર કી બાત કરે જો આદિવાસી બહુલ ક્ષેત્ર હૈ યહાં પે જો કૃષિ પરંપરાએં હૈ ઉનમેં પશુધન इसकी रीढ़ मानी जाती है।
0: बिल्कुल।
1: और पशुपालन सिर्फ कृषि के लिए आवश्यक नहीं है, पशुधन का पालन कई आर्थिक प्रणालियों में भी बहुत महत्वपूर्ण भूमिका निभाते हैं।
0: बिल्कुल।
1: वे दूध, मांस, अंडे और श्रम जैसी कई सेवाएं हमें देते हैं। ग्रामीण परिवारों की आजीविका में इसीलिए इनका बहुत ही महत्वपूर्ण योगदान है।
0: बिल्कुल।
1: अब अगर हम बात करें कि उनके स्वास्थ्य और टीकाकरण की, तो पशुधन कई बीमारियों के प्रति बहुत जो है

0: આપકા ઓર વાગડ રેડિયો કા બહોત બહોત ધન્યવાદ.
1: ભાઈન બોનો, જેમ કે હવે આપણે વેસમી મનીષજી જોડે તક હતા ને એણે આપણને ઘણા કાની વાતે બતાડી હે કે ગ્રામ સ્તર માતે હરતે આપણને ટીકાકરણ ને વધાવવું આલવું હોગા ને એન તકી હું હું ફાયદા થઈ શકે. તો આશા કરા હો કે આ હંગરી વાતે આપને ગમી હોગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું. તો સૂટા તો પડા પણ સાથે પહેલા હામરી લાઈક ઓર ગીત ને મારે પડા સૂટા.

બેન બનુ અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડા સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણા પત્તા માટે. અમારું પત્તું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષયની હાથે તારું દી. રામ રામ. રામ રામ.

0: बहन बनो और गीत बाद आप सभी फिर स्वागत कर रहे हैं हमारे आज ने कार्यक्रम समस्या समाधान में जिम की भाई बनो गीत थे की पहले विषय बताड़ी हुए गामना लोग पलायन करे है विने हो समस्या है हो समाधान है
1: okay.
0: अंजलि बुना पण देखा हां कि आपले भारत जो देश है वो एक कृषि प्रधान देश है आए सदिये खती आपले देश ने आत्मा रही है गांव गांव में रेवा वाला मन को सांस्कृतिक संसाधन माते आधारित आपले जीवन जीवे है वे देश ने अर्थव्यवस्था में महत्वपूर्ण योगदान आले ही अंजलि बुना पण देखा हां कि गंभीर समस्या उभरी ने आपणे हामो आवीए वे आपणे गांव ना लोग शहर में पलायन करी रही है आ पलायन भाईन बनो केवल रोजगार ने तलाश तक सीमित नहीं है बल्कि एने पसाड़ी सामाजिक आर्थिक शैक्षिक ने सांस्कृतिक कारण भी जुड़िया खता है गामन खाली था वो अंजलि बोन शहरों ने और बढ़वानो दबाव आ एक चुनौती बनी चुकी है अंजलि बोना पण देखा हां कि आपड़े गाम ना मुझे मन कहे वी एक जगह खते बीजी जगह जाए ही वन ने अपन पलायन कह गाँव न लोग पलायन करे ही किम के वन ने रोजगार नहीं मलतु है बराबर आई नहीं मलती है ने बराबर शिक्षा नहीं मलती है इन कारण खती भी अपन देखा हाँ कि घना आकाने लोग हैं जी अपने गांव सोड़ी ने शहर ने और जाई रही हैं
1: हवे मनीषा बोन अपने देखा हाँ कि आज ना टाइम में गांव में घना एवं युवा वर्ग है जे तेजी तक अपने शहर ने आड़ी सी रहे हैं खेत खाली रह रहे हैं घर में बुजुर्ग ने सोरस रह जाए हैं गाँव की आर्थिक गतिविधियां धीमी पड़ी गई है सामुदायिक जीवन जो है कमजोर थी रही है बहन बनो घना एवं परिवार है ई सालों तक की अलग रह रहे हैं कमावा वाला जो है ई शहर रहे हैं ने परिवार गांव में अंत की सामाजिक ने भावनात्मक दूरी भी बढ़ी रही है पलायन ना घना का कारण है जिम के रोजगार में अवसरों की कमी शिक्षा स्वास्थ्य सुविधाओं की कमी खेती में वत्ती कठिनाइयां इने साथे आधुनिक जीवन की चाह ये बुनियादी सुविधाओं की कमी इने कारण आपणे देखो हो के गांव ना जे मनक है ई शहर आड़ी सलसाय है पण आज पलायन थई रू है आना घना का ना दुष्परिणाम है आपने देखो हो कि आने कारण गांव की अर्थव्यवस्था कमजोर पड़ी जाए है बुजुर्ग ने सोरा माते असर पड़े है आपने देखो हो कि जे मनक है कमावा बारते सलू सगा जे घर ना गर्ल ना मन कहे एना ना सेवा कौन करेगा इने साथे जे एना ना सोर रहे एना नी भणाई भी सूटी सा ई बाधित थी सा इने साथे आपने जे त्योहार है परंपराएं है सामूहिक गतिविधियां है ई कम थावा लगी गई है क्योंकि जे मनक गांव ते की बारते सलू सा ती हमेशा तो आवी नहीं सके ई छह महीना में सात महीना में कया त्योहार त्योहार आई वो कया बार त्योहार ने आवे ते इने कारण आपने देखो हो कि आज चीजे हैं ई फीकी पड़ी साए हैं इने साथे आपने देखो हो कि शहरों में भीड़ वधी रही है जेने कारण रोजगार आवास यातायात ने संसाधन माते दबाव वधी रू है आपने देखो हो मनीषा पुन घणी वक्त के घणा एवं मजदूर है जेना नी असुरक्षित काम भी मले है जेने कारण एनो नु जे जीवन है ई असुरक्षित थई सा आपणे भाईन बुनो ने प्लीज के हुचांगा के आज समस्या वधी रही है आनु समाधान आपणे कनेस है आनु समाधान होती नी आपणे ने नी समस्या ने दूर करवो होगा
0: होवे अंजलि बुन आते आपे बताळियो के आना हूं कारण थई रही है आए सगर भाईन बुनो ने बताळो के पलायन नी समस्या रोगवा बदले आपण समाधान हूं करी शक ते भाईन बुनो आपणे गांव में रोजगार ना अवसर हे भी बढ़ावो हे
1: होवे
0: नानन कुटीर उद्योग आपने बनाव वही हस्तशिल्प बुनाई डेरी मधुमक्खी पालन जेव कार्य ने प्रोत्साहन आलू है आपने ग्रामीण युवाओं ने कौशल हिकवा बल्दे भी वनने बढ़िया शिक्षा आलवी है इने साथे भाईन बनो किसानों ने भी उचित मूल्य मलवू जुवे है आधुनिक खेती तकनीकी नो उपयोग वनने करवू जुवे इने साथे सिंचाई ने व्यवस्था है वेन भी बेहतर बनावी है बहन बुनो अपने जैविक खेती करवी है एना खती भी अपने पलायन लोग कम करेगा ने आय भी अच्छे मिलेगा एने साथ अंजलि बुन अपने गाँव में असल स्कूल ने कॉलेज भी स्थापित करवा जुवे डिजिटल शिक्षा ने बढ़ावो आलवू जुवे ने हाथे शिक्षा ने गुणवत्ता ने भी हदारवू जुवे ने संख्या भी बढ़ावी जुवे
1: हवे मनीषा बुन आपणे जे कहो के आपणे गाँव में सड़क बिजली इंटरनेट परिवहन व्यवस्था ने बेहतर करवू होगा रोजगार गारंटी योजना कौशल विकास कार्यक्रम ग्रामीण विकास योजनाएं से है इन्हें क्रियान्वयन अपने सरकार ने हौसले तरीका करवो होगा इन्हें साथ गाँव में भी अवसर नी सोच है ये विकसित करवी होगा क्योंकि सब मना के मत सोचे कि गाँव में हूँ है अपने शहर में जाऊंगा ये वधारे पैसा कमाऊंगा आ करूंगा पहले करूंगा ये सब चीजें विचार करे है पर आपने देखा हो कि गाँव में भी स्थानीय स्तर माते घना एवं रोजगार है जे करीने अपने अपनी आय ने वधावी शक इनी साथे आपणे घर परिवार नु ध्यान राखी शको ने आपणे जे सूरो है एनुं पोषण भी वधावी शको पलायन रोकवू खाली सरकार नु काम नथी भाईन बुनो पंचायत स्वयंसेवी समूह युवा महिलाएं मिलीने स्थानीय स्तर माते बदलाव करी शके ग्राम सभा में रोजगार माते आपणे चर्चा करवी होगा सामूहिक प्रयास तकी आपणे नाना उद्योग खोली शको आपणे जे युवा भाई बहन है एना આપણને ગાંવ મેં અવસર આલવા હોંગા તાકી એનાનું જે રુઝાન શહેર આદિ વર્દી રૂ હૈ એકમ થઈ શકા બહેન બોનો આપણને હમસવું હોગા શહેર વિકાસ નું એકમાત્ર રાસ્તો નથી ગાંવ મેં ભી અસર પેદા થઈ શકે જે સમાધાન હૈ એ વિકાસ ભી હૈ આ સોચ આપણને અપનાવવી હોગા ગાંવ મેં પલાયન ની સમસ્યા જટિલ ઘણી હૈ પણ આનું સમાધાન આપણે બદલે સંભવ હૈ યદિ આપણે ગાંવ સ્તર માં રોજગાર શિક્ષા સ્વાસ્થ્ય સુવિધા ને મજબૂત કરા તો આપણે જે ગાંવ હૈ એ શ્રેણી ને સન્માનજનક જે જીવન હૈ આપણે જીવી શક પલાયન ની પૂરી તરીકા થકી રોકવું તો સંભવ નથી મનીષા બોન પણ આપણે દેખો કે ઘણા એવા ઉપાય હે એ કરીને આપણે આને કમ જરૂર કરી શક જે વખત ગાંવ મજબૂત હોગા તો દેશનો સંતુલિત વિકાસ ભી સંભવ થઈ શકેગા ગાંવનો વિકાસ જ અસલી વિકાસ કહેવાય હે
0: હોવી અંજલિ બોન એની સાથે આપણે દેખો કે આપણે ગાંવના જે યુવા હે વે આપણે દેશના ભવિષ્ય હે અગર વે ગાંવ મે સ્ત્રીને ગાંવનો વિકાસ કરેગા અને યોગદાન આરેગા ત્યાં પલાયનની સમસ્યા કાફી હદ તક ભી કમ કરી શકે એને સાથે યુવા નવા વ્યવસાયને શરૂ કરી શકે ડિજિટલ તકનીકીનો ઉપયોગ કરીને ગામને આગળ બઢાવી શકે શિક્ષા અને જાગૃતતા ફેલાવીને ભી આ સમસ્યાને રોકી શકે એને સાથે આપણે બોનેને ભી આત્મનિર્ભર બનવું જોઈએ અગર વે આત્મનિર્ભર બનેગા તો આ પલાયન જેવી સમસ્યાને ભી રોકી શકેગા વણને સ્વયં સહાયતા સમૂહ થી ભી બઢાવો લેવો હે આપણે ઘરને બોને હે વણને છોટો છોટો વ્યવસાય શરૂ કરવો હે વણામાં કામ કરવું હે ને વણા ખાતે ભી વણને આય કમાઈ શકીએ અને વણા ખાતે ભી પલાયનને રોકી શકીએ આ હોતે રોજગાર હે વિના અવસર ભી પેદા કરી શકી ને આ સમસ્યાને હલ કરી શકી એની સાથે અંજલિ બોન આપણે દેખો કે આજના ટાઈમમાં તકનીકીનો વિકાસ ભી ખૂબ જ્યાદા બઢી ચુ હે આજે આપણે દેખો કે ઓનલાઈન અવસર બઢી જાય હે ઓનલાઈન કામ થઈ જાય હે એ કોર્સ ને માધ્યમ કરતી ગ્રામીણ ઉત્પાદ હે વર્ણન બજાર મળી જાય હે ડિજિટલ સેવા ને શિક્ષા અને સ્વાસ્થ્ય ની સુવિધા ભી આપણે દેખો ઓનલાઈન આપણે દેખવા મળી જાય વેનસ કરતી આપણને સબ ખબર પડી જાય હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું ઘણી પ્રકાર થી કે આપણે કહી શકો આપણે બહેન બોનો ને કે આપણને આટલી આખી સુવિધા આપણે ગામ ની મળી શકે અગર આપણે પ્રયાસ કરો તો બહેન બોનો આશા કરો કે આ હંગરી વાત આપને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે મનીષા બોન આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું
0: હવે
1: તો સૂટ તો પડ પણ સાથે પહેલા આપણે ભાઈ બોનો ને કાર્યક્રમ નું પતું બતાડતો તાકી આજનો આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકીએ આપણે અણપતા માટે
0: હવે ભાઈ બોનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આ ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
1: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માં એક નવા વિષય ની હાથે તાર હુદી
1: રામ રામ રામ રામ